0: ஹத்தராய் வினாடி பணம் ஸ்பஹாய் விழாவை வினியின் டிரைவ் ஹகினின் கௌதாபி ஹகினி இன்னும் கீழ மெசேஜ் கண்டா இக்மெண்ட் அப்படி பாலமுது
1: புசல பார்த்துட்டு அனகதான அனுரோ இன்னும் பார்த்தேன் இது பஸ் ஏசில் பிரணாந்து இன்னும் பருதல் போலி நாங்க எக்கத்து வேணோயா ஏதைக்கு மக்குலியா பின் நிலாட்சி வந்தது வகை மாவத் கிடைக்காத நாங்க எக்கத்து கிடைக்கான வராங்க ஸ்டோஸுக்கு கட்டிய சத்திட்டு மலக்காடு ஹகன் இன்னும் கீழ மெசேஜ் கதால தீனோ அஜித் ரங்க தனுஷ்க மே கட்டியும் எக்கத்து கிடைக்கானோ மாம கொஹமது சீஷல் சிந்தாங் பிரதீப் மெசேஜ் கதால தீன எக்கத்து கிடைக்கான கிளா தீனோ சிந்து கிட்ட ஹங்கல் இண்டிலா நிரோஷி இன்னும் மே விழாவே வசந்த யாவத் எக்கத்து கிடைக்கான கொட்டியா குமரி தான் தம்மை மெசேஜ் தாலா தீனே வைஃப் இந்தி காச்சுருது மதுஷி மே ஹமோ மேக்கத்து கரகான கேள தீனோ பொய்கரு பாத்தீங்க இன்னவா சுமனா துளியாலு ஹமோ மே விழா வேகத்து கரகானவா இட பஸ்ஸே அனஹதா நீ ஹா கியோ மரா சிந்துவா தென்ன கேள இன்னொக மெசேஜ் எக்க தாலா தீனோ கண்டல மே இந்தலா
0: எவாகே சச்சித்ர மெசேஜ் கன சிந்துவ கரகது கரகான அகுர சின்னவா கேள கே எவாகே மானேல் எவாகே பிரதீப் எவாகே ஷிரோ மாயதுலு காட்டி மேக்கத்து கரகான கேள மே விழா மெசேஜ் ஆ கேள தீனோ மட மாவனல்ல நீ பாகே லக்மா කොහමද හොඳින් ඉන්නානේ ද වැඩ කරන ගමන් අපි වහගෙන ඉන්නවා කියලා තියෙන පොඩියට ටෙලර් ෂොප් එකක් කරගෙන යන කෙනෙක් මේරි ගම ඉන්නවා කියලා කිව්වා වගේම සමන් මැසේජ් කළ තියෙන සුදු අකහන එකතු කරගන්න හොරණින් එයාගේ දුව චූටි බබා අය වගේම වයිෆ් ඇතුළු ෆැමිලි එක හැමෝමත් එකතු කරගන්න කියලා තියෙනවා ප්‍රෝග්‍රෑම් එක අහගෙන ඉන්නවා කියලා
1: ඕකේ
0: මේ හැමෝමත් එකතු කරගෙන අපි සුදු අහන්න යන කලින් මතක් කරන්න ඕන RDB බැංකුවට ඔයා යනවා නම් ගනුදෙනු ආරම්භ කරන්න දැන් හොඳ දවස් ටිකක් මේ දාස් කියන්නේ මේ කාලේ කියන්නේ මොකද ස්ථාවරතන් පතුවලට ඉහළම පොලේ අනුපාතයක් ලබා දෙන වගේම රාජ්‍ය බැංකුව ආරක්ෂාවත් එක්ක ඔබට ගනුදෙනු ආරම්භ කරන්න පුළුවන්කම තියෙනවා දැන් ඔබේ මුදල් ටිකට වැඩි පොලියක් විතරක් නෙමෙයි වැඩි ආරක්ෂාවක් සහ විශේෂයෙන්ම ගනුදෙනු කරන පහසු තැනක් තමයි ලංකාවේ හැම තැනම ශාඛා තීරණ නිසා RDB බැංකුව කියන්නේ.
1: දිවිනි ප්‍රමුඛතම සහායකම රාජ්‍ය බැංකුව විදිහට අනදෙන් ඔබ ස්ථාවර තැන්පතුවට ඉහළම පොලියක් ලබා දෙන RDB බැංකුව කටයුතු කළා දින අටි පුලංකම තියෙන RDB බැංකුවත් එක්ක ගනුදෙනු කරොතින් ඔයාගේ ස්ථාවර තැන්පතුවට ඕන කාලයකට දාගන්න ඒ අවශ්‍ය කාලයට අනුව ස්ථාවර තැන්පතුවට ඉහළම පොලිය ලබා දෙන්න RDB බැංකුව කටයුතු කළා තියෙනවා.
0: කොරක්කම් පිටි එතකොට හැලප තලප හදාගන්න පුළුවන් ඒවයින් එතකොට තෝස පිටි මිශ්‍රණය ළඟට රතු විද්‍යාප සුදු විද්‍යාප පිටි මේ වගේ හැම නිෂ්පාදනයක්ම වාගේ කෑම වේලට එකතු කරගන්න හොඳම නිෂ්පාදන පෙළ අරන් ඉන්නේ විජේ නිවසින් ඉතින් තිස් වසරක පාරිභෝගික විශ්වාසය රැකගෙන එයාලා හැමදාමත් හොඳම ගුණවත්ම පෝෂණීයම දෙයක් අරගෙන කෑම වේල රසවත් කරන්න විජේ නිෂ්පාදන ඉන්නවා ඒකනත් අමතක කරන්න එපා
1: ඒ විශ්වාසයත් එක්ක දැන් අපේ රසයේ රටේ සමර විතරක් නෙවෙයි ලෝකයේ සමර තරගෙන යන ඔන්න විජේ නිෂ්පාදන වලට හැකියාව ලැබිලා තියෙනවා ඒ නිසා ඔයත් වාගේ කෑම ටික රසට ගුණට හදාගන්නව නම් විජේ නිෂ්පාදන එකතු කරගන්න අනුකරණ නිෂ්පාදන වලට රැවටෙන්න එපා විජේ ලාංඡනය තියෙනවද කියලා බලනම ඔන්න ලැගම වෙලෙන් සැලෙන් සුපිරි වෙලෙන් සැලෙන් ගන්න විජේ නිෂ්පාදන
0: හවස 5 වෙනි තව තියෙන විනාඩි 2යි